నవరాత్ర నవ దుర్గాని ఉపాసనానో ఆశే పాచమో దివస్ એના અધિષ્ઠાત્રી દુર્ગાદેવી સ્કંદ માતા કહેવાય છે. સ્કંદ માતાનું આ ધ્યાન છે.

એ દુર્ગા માતાનો જય થાય, કે જે સંકટ અને પીડાને શાંત કરે છે, મુશ્કેલીજનક આપત્તિઓનું નિવારણ કરનારા, દુર્ગમ નામના રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા, આપત્તિઓના નિવારક દુર્ગાનો જય થાય.

अर्थात हे महादेवी, तमो धर्मोने उत्पन्न करणारा विधात्री छो, दरेक शास्त्रोनी जननी छो, हे देवी कुबेर थी जेमना चरण कमल नु ध्यान थई रह्यु छे ते दरेक अर्थोनु तमे मूळ छो, हे कामदेवनो पराजय करनारी कृत कंदर्प विजये, दरेक कामो अभिलाषा विलास आदि तमे छो, અને પરબ્રહ્મની પુત્રરાણી પ્રકૃતિ સજ્જનોની ભક્તિનું બીજ હે પરમેશ્વરી તમો છો. એ દુર્ગાદેવીને આપણે પ્રણામ કરીએ છીએ.